0: ઓલ ટાઈમ ફાર્મસી પુરાનો ટાઈમ ફાર્મસીમાં ડોક્ટરોને સૂચના
1: એહી સાઉન્ડ 16 ગતે શનિવાર કા દિન
0: આર્જન્ય નશા તથા બાથરોગ વિશેષજ્ઞ ડોક્ટર સરોજ ચંદ્ર આઉંદે હુનુંછ
2: એદી તપાઈલાઈ લામો સમયદેખી હાથ ખુટ્ટા શરીર દુખને સલાઉન અપ્ઠ્યારો પર્ને ઢાડ કમર દુખને ફૂલને ઝમઝમ ગર્ને જોડ્ને દુખને સુનિને પુરાનો ભાત યુરિક એસિડ હડ્ડી મર્કને સડ્કને ખીએકો ફાટિએકો ભયમા એક્સરે તથા પ્લાસ્ટર ગર્નુ પરેમા સાથે હાડજોડ્ને નશા તથા બાથરોગ સંબંધિત સમસ્યા ભયકા બિરામીલે સોહી દિન સંપર્ક ગર્ન સક્નુહુનેછ
0: સાથે ઉક્ત દિન છાલા તથા યોન રોગ વિશેષજ્ઞ ડોક્ટર સૌરભ અરિયાલ આઉંદે હુનુંછ
2: એદી તપાઈલાઈ અનુહારમા કાલો પોતો આઉને સાયા અનાવશ્યક ઉછી દાગ દુબી સેતુ દુબી ડંડીફોર ચિઉ ચિલાઉને એલર્જી જસ્તા સમસ્યાહરુ છન ભને ઉક્ત દિન સંપર્ક રાખી ઉપચાર તથા પરામર્શ સેવા લિનુહોલા
0: ર ઉક્ત દિન બાળરોગ વિશેષજ્ઞ ડોક્ટર સુનિલ ઢુંગાના આઉંદે હુનુંછ
2: ઉક્ત દિન બચ્ચા તથા શિશુહરુમા બારંબાર નિમોનિયા ભઈરહને ઉમેર અનુસાર તોડ્ન પર્ને કુપોષણ ભએકો રોઈરહને જેજીની લગાયતકા સંપૂર્ણ બાળરોગ સંબંધિત સમસ્યા ભએકા બિરામીલે ઉક્ત દિન સંપર્ક રાખ્ન સક્નુહુનેછ
0: ફોનબાટ સમેત નામ દર્તા ગર્ન સક્નુહુનેછ સંપર્ક સ્થાન ઓલ ટાઈમ ફાર્મસી પુરાનો ટાઈમ ફાર્મસી વાલિંગ 9 તલ્લો વાલિંગ પ્રોપ્રાઇટર મનોજ ખનાલ ફોન 063-441-0006 મોબાઈલ 98-65-266
1: સ્મરણ રહોસ ડાક્ટર આઉને દિન એહી સાઉન 16 ગતે શનિવાર
3: સ્નાતક તહ ભરના સંબંધી રામમણી બહુમુખી કેમ્પસકો સૂચના રૂપંદેહીકો મરીગ્રામ સ્થિત રામમણી બહુમુખી કેમ્પસમાં સ્નાતક તહ પ્રથમ વર્ષમાં શૈક્ષિક સત્ર 2083-84 કા લાગી અંગ્રેજી ર નેપાલી માધ્યમમાં ભરના ખુલ્યો કાર્યક્રમહરૂ બીબીએસ બીએડ ર બીએ ભરના કાર્યક્રમ ચલિરહેકો છે કક્ષા સંચાલન સાઉન અંતિમ સાતાદેખી જહેમદાર વિદ્યાર્થીલાઈ નતીજાકો આધારમાં છાત્રવૃત્તિ ર આર્થિક અવસ્થા કમજોર ભએકાલાઈ છાત્રવૃત્તિમાં થપ સહુલિયત દિએર પઢ્ન પાઉને વ્યવસ્થા ગર્દૈ અભિભાવકીય ભૂમિકા નિર્વાહ ગરેકો કેમ્પસ સંપર્ક રામમણી બહુમુખી કેમ્પસ તિલોત્તમા 5 મળીગ્રામ રૂપંદેહી ફોન 071-560-226 બીબીએસ ભરનાકો લાગી 98-570-42-624 બીએ ર બીએડ કો લાગી 98-471-29-657
4: आज बल्ल चित्त बुझ्दो जुत्ता ल्याइदिएछ मैले खोजेको जुत्ता यही नै हो
5: हजुरलाई जस्तो पायो त्यस्तै जुत्ता मन पर्दैन भन्ने थाहा थियो नि मलाई
4: बाबु बरु कहाँबाट ल्याइसियो जुत्ता
5: वालिङकै पहिलो अनि पुरानो जुत्ता पसल छ नि पाण्डे सु सेन्टर हो त्यहीबाट ल्याएको
4: ल ठिक गरिस विगत 40 वर्षदेखि वालिङमा रहे यहाँहरूकै सेवामा समर्पित पाण्डे सु सेन्टरमा विभिन्न किसिमका जुत्ता चप्पलहरू जस्तै जेन्ट्सका लागि चाहिने स्पोर्ट्स सुज अफिसका लागि अफिसियल सुज स्कूल कलेजका लागि स्कूल कलेज सुज साथै लेडिजका लागि स्पोर्ट्स सुज क्याजुअल सुज सेन्डलका साथै सम्पूर्ण किसिमका सस्तो जुत्ता चप्पलको होलसेल तथा खुद्रा सुपथ मूल्यमा उपलब्ध छ
5: पाण्डे सु सेन्टर वालिङ बजार
4: प्रोप्राइटर भीमप्रसाद पाण्डे र थानेश्वर पाण्डे
5: मोबाइल नम्बर 98-460-86-005
6: ए दिदी पक्नुस्ट भनेको होइन हतार हतार गर्दै कता हो र
7: घर बनाए त सकियो अब डेकोरेसनको लागि फर्निचरका सामानहरू किन्न भनेर बजार जान आँटेकी नि बहिनी
6: फर्निचरको सामानहरू दिदी त्यसो हो भने वालिङ एक रामबाजसम्म रहेको सफल फर्निचरमा जानु न त्यहाँको फर्निचरका सामानले साँच्चै घर सुन्दर बन्नेछ
7: ए साँच्चै हो र ल ल त्यसो भए त म त्यही गइहाले
8: हाम्रा सेवाहरू फर्निचर तथा फर्निसिङका गुणस्तरीय सामानहरू सुपथ मूल्यमा पाइनुका साथै अर्डर अनुसार घर तथा अफिसियल सामानहरू तयार पारिन्छ नोट बैरघारी प्रगति टोल मुल्का चौतारी तथा नगरपालिका रोडबाट जैसी पदेरा सरेको जानकारी गराउँदछौ सफल फर्निचर उद्योग भिरकोट छ सुन्दर बजार वालिङ एक रामबासा सोरुम भिरकोट एक बैरघारी मेन रोड वालिङ 8 जैसी पदेरा मोबाइल 98-560-39988 र 98-560-55-988